તમા મોટા ઠાકહો મનુવા રાખહો ઠાય ઠહક મુઈ અવગુણ પશુતાય ઠાકુર એક સબાઈ નાર બહુતે વેશ કરે ઊડયાર પાર ઘર જાતી ઠાક રહાઈ મહેલ બુલાઈ ઠાક ના પાઈ શબદ સુવારી સાચ પ્યારી સાઈ સુહાગણ ઠાકુર ધારી ડોલત ડોલત હે સખી ફાટે ચીર સી ગાર ડાહપણ તન સુખ નહી બિન ડર બિનઠી ડાર ડરપ મુઈ ઘર આપણે ડીઠી કંત સુજાન ડર રાખ્યા ગુર આપણે નિરભઉ નામ વખાણ ડુગર વાસ તિખા ઘણી જબ દેખા નહી દૂર તિખા નિવારી શબદ મન અમૃત પિયા ભર